નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ શ્રોતા મિત્રો. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. આજે ગુરુવાર તારીખ 9 જુલાઈ 2026, વિક્રમ સંવત 2082, નીચ જેઠવદ નોમ છે. રેડિયો ક્લોકમાં 5:58 અને 56 સેકન્ડ થઈ ગઈ છે. આજની પ્રાતકાલીન સભામાં હું આપની રેડિયો દોસ્ત વિશાખા આપ સૌનું સ્વાગત કરું છું. આજના મંગલમય દિવસની શરૂઆત કરીએ સુવિચાર સાથે. સ્વપ્ન મોટા જુઓ અને મહેનત વધુ કરો.

આ આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. થોડી જ વારમાં એટલે કે બરાબર 6 વાગે સાંભળશો દિલ્હીથી રિલે હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

0: વિકો વજ્રદંતી ભારત.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝે બંને દેશોના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF ચાલુ વર્ષે 7% દરે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ. ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ અંગે 23મી રાષ્ટ્રીય સ્તરની દ્વિપક્ષીય બેઠક યોજાઈ. અને ભારતના અર્પણ પાપપ કરે વિમ્બલ્ડન જુનિયર્સ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમ દરમિયાન બંને દેશોના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું, આજે વિશ્વ અનિશ્ચિતતા, પુરવઠા શૃંખલામાં વિક્ષેપો અને ઉર્જા સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે બંને દેશો માટે વિશ્વસનીય ભાગીદારો તરીકે સાથે આગળ વધવું સ્વાભાવિક અને જરૂરી છે. તેમણે કહ્યું, આ સંવાદ નવા વિચારોને આગળ ધપાવશે.
1: લોકતાંત્રિક મૂલ્યો ઓર ઇન્ડો પેસિફિક સાજા વિઝન કે આધાર પર હમારે બીચ ગહેરા સ્ટ્રેટેજિક કન્વર્જન્સ બના હૈ. હમ અપની બિઝનેસ પાર્ટનરશિપ કો નઈ ઊંચાઈઓ પર લે જાને કે લિયે પ્રતિબદ્ધ હૈ. ઇસ પ્રયાસ મેં આપ સભી કી ભૂમિકા બહોત મહત્વપૂર્ણ હૈ. મુજે વિશ્વાસ હૈ કે આજ કા યે સંવાદ નયે આઈડિયાઝ, નઈ પાર્ટનરશિપ ઓર નયે કમિટમેન્ટ્સ કો જન્મ દેગા.
0: પ્રધાનમંત્રીએ બંને દેશોના રાજ્યોથી રાજ્યો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા પર ભાર મૂક્યો.
1: ન્યૂ સાઉથ વેલ્સ ઓર વિક્ટોરિયા કી ફાઇનાન્સ, એજ્યુકેશન, મેડિકલ ટેક ઓર ઇનોવેશન ઇકોસિસ્ટમ, મહારાષ્ટ્ર, કર્ણાટકા, તેલંગાણા કે સાથ મિલકર ગ્લોબલ સોલ્યુશન્સ બના સકે. સાઉથ ઓસ્ટ્રેલિયા કી ડિફેન્સ, સ્પેસ ઓર મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટી, ઉત્તર પ્રદેશ ઓર કેરલમ કે સાથ નયે અવસર બના સકે. મેરા સુજાવ હૈ કે હમ આને વાલે સમય મેં કુછ ફોકસ સ્ટેટ ટુ સ્ટેટ ઓર સેક્ટર ટુ સેક્ટર પાર્ટનરશિપ કી પહેચાન કરે ઓર ઉના આગે લે જાને કે લિયે રણનીતિ બનાય.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ વચ્ચે વેપાર, સંરક્ષણ, મહત્વપૂર્ણ ટેકનોલોજી, શિક્ષણ અને લોકોથી લોકો વચ્ચેના સંબંધોમાં સહયોગ મજબૂત કરવા પર ચર્ચા થવાની અપેક્ષા છે. તેઓ મેલબોર્નમાં એક સમુદાય કાર્યક્રમ દરમિયાન ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. શ્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના આમંત્રણ પર ઓસ્ટ્રેલિયાની 3 દિવસની મુલાકાતે ગઈકાલે સાંજે મેલબોર્ન પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ મેલબોર્નમાં ભારતીય સમુદાયનો ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ આભાર માન્યો હતો. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMFના અહેવાલ મુજબ ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકેનું સ્થાન યથાવત રાખી ચાલુ વર્ષે 7% દરે વૃદ્ધિ કરશે. IMFના મુખ્ય દ્વિવાર્ષિક અહેવાલ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અપડેટમાં આગામી કેલેન્ડર વર્ષમાં ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન 6.4% રહેવાનો અંદાજ છે. અહેવાલમાં જણાવાયું છે કે ખાનગી વપરાશ અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂત ગતિ દ્વારા ભારતીય અર્થતંત્રને ટેકો મળશે. વિશ્વ અર્થતંત્રના વિકાસ માટે પણ સકારાત્મક અંદાજ રજૂ કરાયો છે. વૈશ્વિક અર્થતંત્ર આવતા વર્ષે 3.4% દરે વધવાની શક્યતા છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે નવી દિલ્હીમાં વિવિધ રાજ્યોના મંત્રીઓ અને પ્રતિનિધિઓ સાથે ખાદ્ય સુરક્ષા અંગે ચર્ચા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું કે તેઓ કેરલમ, કર્ણાટક અને તેલંગાણાના ખાદ્ય બાબતોના મંત્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી. તેમણે કહ્યું, કેરલમ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની હાલના નીતિ માળખા અનુસાર તપાસ કરવામાં આવશે. શ્રી જોશીએ કર્ણાટકના ખાદ્ય

0: નાગરિક પુરવઠા મંત્રી કે એચ મુનિયપ્પા સાથે પાછલા વર્ષની એમએસપી યોજના હેઠળની ગ્રાન્ટ અંગે ચર્ચા કરી. અગાઉ શ્રી જોશીએ તેલંગાણાની ડાંગરની ખરીદીની જરૂરિયાત અંગે ચર્ચા કરવા કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળને મળ્યા હતા. કેન્દ્ર સરકારે તમિલનાડુના ખેડૂતો પાસેથી કોપરા અને તોતાપુરી કેરીની ખરીદીને મંજૂરી આપી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે આનાથી ખેડૂતોને વધુ સારી કિંમત પ્રાપ્ત થશે અને બજારમાં વધઘટને કારણે વેચાણમાં થતી સમસ્યાથી તેમનું રક્ષણ થશે. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર આ મંજૂરી અપાઈ છે. રાજ્યમાં 87,000 મેટ્રિક ટનથી વધુ કોપરાની અને 96,000 મેટ્રિક ટનથી વધુ તોતાપુરી કેરીની ખરીદી કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABDને ફોલો કરશો. ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ અંગે 23મી રાષ્ટ્રીય સ્તરની દ્વિપક્ષીય બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં પૂર્ણ થઈ. ગૃહમંત્રાલયે જણાવ્યું કે બંને દેશોએ આતંકવાદ, બળવાખોરી, માદક દ્રવ્યોની હેરફેર, શસ્ત્રોની દાણચોરી, માનવ તસ્કરી, વન્યજીવનની હેરફેર અને સાયબર ક્રાઇમ સહિત આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવામાં સહયોગ અંગે ચર્ચા કરી. બંને દેશોએ લાંબા સમયથી ચાલતી મિત્રતા અને ગાઢ ભાગીદારી અને બંને દેશો વચ્ચેના પરસ્પર લાભ માટે સહયોગને વધુ મજબૂત બનાવવાની સહિયારી પ્રતિબદ્ધતાને સમર્થન આપ્યું. બેઠકમાં ગૃહસચિવ ગોવિંદ મોહને ભારતીય પ્રતિનિધિમંડળનું, જ્યારે મ્યાનમારના ગૃહમંત્રાલયના નાયબ મંત્રી મેજર જનરલ મીન થુએ મ્યાનમાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. મહારાષ્ટ્રમાં પુણેના મોશી ખાતે કચરાનો ઢગલો રહેણાંક મકાન પર તૂટી પડવાની ઘટનામાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત મકાનમાં લગભગ 23 લોકો ફસાયા હતા. ઘટના બાદ 5 વ્યક્તિઓ જાતે બહાર નીકળવામાં સફળ રહ્યા. ત્યારબાદ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ, ભારતીય સેના, ફાયર સર્વિસ, પોલીસ અને અન્ય એજન્સીઓની સંયુક્ત બચાવ ટીમોએ વધુ 9 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા. આ સાથે અત્યાર સુધીમાં કુલ 14 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે બાકીના ફસાયેલા લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA, CSIR, UGC, NET, જૂન 2026ની પરીક્ષા માટે પરીક્ષા શહેરોની યાદી બહાર પાડી છે. આ પરીક્ષા 17 અને 18 જુલાઈના રોજ યોજાશે. ઉમેદવારો તેમને ફાળવાયેલ પરીક્ષા શહેર જાણવા સત્તાવાર વેબસાઇટ www.csirnet.nta.nic.in પર લોગઇન કરીને જોઈ શકે છે. અમેરિકા ઈરાન પર હવાઈ હુમલા ફરી શરૂ કર્યા છે. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં વાણિજ્યિક જહાજો પર ઈરાનના હુમલા બાદ અમેરિકી સેનાએ ઈરાન પર ગઈકાલે હવાઈ હુમલા કર્યા. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે જો ઈરાન વધુ હુમલા કરશે તો અમેરિકા વધુ મજબૂતી લશ્કરી કાર્યવાહી કરશે. ઈરાની મીડિયાએ ચાબહાર બંદર, અબ્બાસ અને બુશેહર સહિત દક્ષિણ કાંઠાના અનેક શહેરોમાં વિસ્ફોટોના અહેવાલ આપ્યા છે. દરમિયાન ભારતે બંને દેશોને સંઘર્ષના શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલ માટે સંવાદ અને રાજદ્વારી માર્ગે પાછા ફરવા અપીલ કરી છે. ભારતના અર્ણવ પાપપકરે વિમ્બલ્ડન જુનિયર્સ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો છે. આ સાથે અર્પણ છેલ્લા 36 વર્ષમાં છોકરાઓની ટેનિસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. 18 વર્ષીય પાપપકરે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના રિયો તાબાબાને માત્ર 52 મિનિટમાં 6-2-6-1થી હરાવ્યો હતો. આજે તેનો મુકાબલો સાંજે 5 વાગ્યે અમેરિકાના જોર્ડન લીનો સામે થશે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની 4થી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. તમિલનાડુના કન્યાકુમારીના 17 વર્ષીય અશ્વથ એ 2026 પુણે ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર સ્પર્ધામાં દેશના 98મા ગ્રાન્ડ માસ્ટર બનીને ઇતિહાસ રચ્યો. તેણે 9 રાઉન્ડમાંથી 7 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટ પૂર્ણ કરી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોમાં પ્રથમ પાને ઈરાન અમેરિકા વચ્ચે ફરી શરૂ થયેલ હુમલાના તેમજ સુરતપુરમાં નુકસાનના સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, વિરામથી થાકેલા અમેરિકા ઈરાન ફરી યુદ્ધે ચડ્યા. સંદેશે લખ્યું, યુએસનો ઈરાન પર અત્યાર સુધીનો ભીષણ હુમલો. દિવ્ય ભાસ્કરે, પાણીમાં ઘેરાયા સુરતના શ્વાસ, 10 લાખથી વધુ સાડીઓ, 3,000 વાહનો ડૂબ્યા, ₹800 કરોડથી વધુ નુકસાન, આ સમાચાર તસવીર સાથે છાપ્યા છે. અને સ્થાનિક સમાચારોમાં અમરેલીમાં સિંહના હુમલામાં યુવકના મોતના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત ઓસ્ટ્રેલિયા સીઓ ફોરમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે બંને દેશોના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMFનો ચાલુ વર્ષે 7% દરે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ. ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ અંગે 23મી રાષ્ટ્રીય સ્તરની દ્વિપક્ષીય બેઠક યોજાઈ. અને ભારતના અર્ણવ પાપપકરે વિમ્બલ્ડન જુનિયર 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: गुलजार के बोल, मदन मोहन का संगीत, लता मंगेशकर और भूपेंद्र की आवाजें. मौसम फिल्म से सुनिए ये गीत.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100 થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7,000 થી વધુ વિદ્યાર્થી

સુરીલા સફર કાર્યક્રમ તમે સાંભળશો બપોરે 1 વાગે, 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ, 2:35 પર સદાબહાર નગમે અને 3 વાગે સખી સહેલી.

સાંજે 6:05 ગુજરાત હોવા સમાના કાર્યક્રમ 7 જય માલા અને 7:45 પર ઇનસે મિલિયે અંતર્ગત ડિજિટલ ક્રિએટર વર્ષા સોલંકી સાથે યુનિસ ખાનની વાતચીત.

પ્રાતે 8 વાગે હવા માઇલ કાર્યક્રમમાં હાસ્યના ટીકા કચરે કા માલિક, લેખક વિનાયક શંકર વિનય, નિર્દેશક રણજીત અનુવાલિયા.

0: रात 9:10 पर कार्यक्रम आपके लिए। 9:30 आज के फनकार केंद्रित दृश्य अभिनेता संजीव कुमार पर। रात 10:00 छाया गीत। 10:30 पर ढलती जाए रात अने 11:00 संभोषो कार्यक्रम रंग तरंग। आप સાંભળી રહ્યા હતા આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા ઝરોખા અંતર્ગત।
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માજી મારી કરતા એણે દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
1: ગાંજો અફીણ કોકેન MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS

0: એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે, અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: હવે સાંભળશો આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.
2: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વરસાદગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લામાં ચાલી રહેલ બચાવ અને રાહત કામગીરીની જાત માહિતી મેળવશે. છેલ્લા 24 કલાકમાં 60 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. રાજ્યમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન માટેની નીતિ બનાવાશે. નાયબ મુખ્યમંત્રીએ આગામી રથયાત્રાની સલામતીની સમીક્ષા કરી. અમરેલીમાં સિંહના વધુ એક હુમલામાં યુવકનું મોત, અને બ્રિસ્ટલમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 4th T20 મેચ. સમાચાર વિગતવાર. રાજ્યની પ્રવર્તમાન વરસાદી પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા, અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા અને રાહત બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે. સુરતમાં પડેલા અતિભારે વરસાદને કારણે શહેર પૂરગ્રસ્ત બન્યું છે. તંત્રની કામગીરીની જાત માહિતી મેળવવા માટે તેમજ બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી વરસાદગ્રસ્ત સુરત અને વલસાડની મુલાકાતે જશે. તેઓ અસરગ્રસ્ત લોકોને પણ મળશે અને સ્થિતિનો ચિતાર મેળવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યના તમામ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં જે તે જિલ્લાના સ્થાનિક મંત્રીઓ તેમજ પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લેવા આદેશ કર્યો છે. વહીવટીતંત્રની સજ્જતા અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની વ્યક્તિગત સ્તરે સમીક્ષા કરવા માટે પણ મંત્રીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી 5 દિવસ દરમિયાન વરસાદનું પ્રમાણ ઘટશે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
3: ડે 3 से कोई भारी बारिश की संभावना नहीं है. डे 3 से डे 7 छुट पुट स्थानों पर हल्की से मध्यम बारिश हो सकती है अगले 7 दिन तक. फिशरमैन की बात करें तो अभी जो ये विंड्स हैं साउथ गुजरात कोस्ट में वाली वेदर की वजह हटके स्ट्रॉन्ग विंड्स रहेंगी अगले 5 दिन तक, जिसकी स्पीड रहेगी 45 से 55 किलोमीटर पर आवर. और सौराष्ट्र कच्छ में भी स्ट्रॉन्ग रट है जो नॉर्थ गुजरात के कोस्ट के हैं जो हमारा, उसमें भी 45 से 55 किलोमीटर प्रति घंटा की उम्मीद कर सकते हैं अगले 5 दिन.
2: રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડ જિલ્લાના નાના પોંઢામાં 1.5 ઇંચ અને કપરાડામાં 1.34 ઇંચ વરસાદ નોંધાયો હતો. પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવાના ઉદ્દેશથી રાજ્યમાં એક સુદ્રઢ અને સર્વગ્રાહી ઇવી ચાર્જિંગ સ્ટેશન અંગેની નીતિ તૈયાર કરવામાં આવશે. આ નીતિ તૈયાર કરવા માટે સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠક દરમિયાન તંત્રને સૂચના આપવામાં આવી છે. આ પોલિસી આવનારા સમયમાં રાજ્યમાં ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સના વપરાશને વધુ સરળ અને વ્યાપક બનાવશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
4: ઇવી ચાર્જિંગ સ્ટેશનો એના માટેની પણ ઝડપથી પોલિસી બનાવીને રાજ્યના ઇવીના જે વાહનો ધરાવે છે એમને મુશ્કેલી ન પડે એના માટેની પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને એક સ્પેશિયલ ઇવી ચાર્જિંગ પોલિસી પણ બનાવવા માટેની સૂચના આપી છે. ભવિષ્યમાં એ પણ રાજ્યની જનતા માટે પોલિસીના મારફત લોકોને લાભ મળશે.
2: હવેથી રાજ્યના તમામ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સના મેદાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની શારીરિક કસોટીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વધુ 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ દળમાં નિમણૂક પત્રો એનાયત કરવાના ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2033 સુધીમાં પોલીસ વિભાગમાં 50,000 નવી ભરતી કરાશે.
5: વર્ષે રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના તમામ પોલીસ હેડક્વાર્ટરોના ગ્રાઉન્ડ એ રાજ્યના તમામ નાગરિકો જે કોઈ પોલીસ ભરતીમાં ભાગ લેવાના હોય તે લોકોને ટ્રેનિંગ માટે ખુલ્લા મૂકવામાં આવે. એની સાથે સાથે મોટા ભાગના જિલ્લાઓએ આ વખતે આપણે કોઈ બી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ના લેવા પડે તે માટે અનેક પોલીસ અધિકારીઓને બી ટ્રેનિંગમાં જોડ્યા.
2: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓની

0: સમીક્ષા કરી રાજ્ય પોલીસ વડા જીએસ મલિક, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા પોલીસ વિભાગના અધિકારીઓ સાથે ગત મોડી સાંજે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા, ટ્રાફિકનું સુચારૂ સંચાલન કરવા તેમજ ઇમરજન્સી સેવાઓ સુદ્રઢ કરવા અંગે તેમણે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. આ વર્ષે રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમવાર રૂટ પર જોડાનાર હાથીઓની સુરક્ષા અને લાઇવ લોકેશન મોનિટરિંગ તેમજ ગજરક્ષક સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત યાત્રામાં જોડાનાર તમામ ટ્રક અને અખાડાના સંચાલકોના આધાર આધારિત વેરિફિકેશન માટે પ્રતિરક્ષા એપ્લિકેશનનો ઉપયોગ કરાશે તેમજ શંકાસ્પદ તત્વો પર બાજ નજર રાખવા માટે પિનાક સોફ્ટવેર સંચાલિત એઆઈ ફેસ રેકગ્નિશન, આકાશી સુરક્ષા માટે એન્ટી ડ્રોન ગન તથા ઝામર ટીમ અને સમગ્ર રૂટ પર હજારો સીસીટીવી કેમેરાના નેટવર્ક દ્વારા લાઇવ સર્વેલન્સની આધુનિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 ગેરકાયદે હથિયારો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. રથયાત્રા અગાઉ આ આરોપી પાસેથી 6 જેટલા તમંચા અને 21 જેટલા જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે તેમ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું.
1: 6 દેશી બનાવટ કે હથિયાર ઓર 21 લાઇવ કાર્ટ્રિજ મિલે હૈ. ઉસકે અલાવા કી જો પ્રાથમિક પૂછતાછ કી ગઈ ઓર ઉસકા જો ક્રિમિનલ એન્ટરટેનમેન્ટ જબ ચેક કિયા ગયા તો ઉસકે ખિલાફ અમદાવાદ ગ્રામ્ય ઓર મહેસાણા ડિસ્ટ્રિક્ટ મે કાફી સીરિયસ ઓફેન્સિસ રજિસ્ટર્ડ હૈ જિસમે અટેમ્પ્ટ ટુ મર્ડર ઓર ઇલીગલ આર્મ્સ રખને કે 3 અલગ અલગ કેસ હૈ. એસે કુલ મિલા કે 10 કેસ ઉસકે ખિલાફ રજિસ્ટર્ડ હૈ. ફિલહાલ અભી કો અભી પોલીસ કસ્ટડી રિમાન્ડ કે લિયે ઓનરેબલ કોર્ટ કે સમક્ષ પેશ કિયા જાયેગા ઓર બાકી આગે કી તફતીશ જારી રહેગી.
2: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAT ફોલો કરશો.
0: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક રેવન્યુ રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર વિસ્તારમાં સિંહના હુમલામાં યુવકનું મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ સિંહ સિંહણના મેટિંગ પીરિયડ દરમિયાન કેટલાક યુવકો સિંહ દર્શન માટે ગયા હતા. દરમિયાન સિંહોએ અચાનક હુમલો કરતા યુવકને દૂર સુધી ખેંચી લઈ જતા તેનું મોત થયું હતું. વન વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે હુમલા બાદ સિંહો અત્યંત આક્રમક સ્થિતિમાં હોવાથી તેઓ મૃતકને મૃતદેહ છોડવા તૈયાર ન હતા. ત્યારબાદ વન વિભાગે સરકારી વાહનોના કાફલા સાથે અંદર પ્રવેશ કરી ભારે જહેમત બાદ મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. રાજ્યભરમાં થઈ રહેલા વરસાદને પગલે મુસાફરોની સુરક્ષા માટે જીએસઆરટીસી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જીપીસી ટેકનોલોજીની મદદથી તમામ બસોના લોકેશન પર નજર રાખવામાં આવી રહ્યું હોવાનું જીએસઆરટીસીના પીઆરઓ શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું.
3: નિગમની મધ્યસ્થ કચેરી ખાતે 24/7 એક કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવેલું છે અને તેના પરથી સતત મોનિટરિંગ થવા પામેલ છે. નિગમ દ્વારા ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અગાઉથી બ્લેક સ્પોટ એ નક્કી કરી દેવામાં આવેલા છે અને જો કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ લાગતી હોય તો ત્યાં સંચાલન ન કરવા માટેની સૂચનાઓ બી આપેલી છે. 23 રૂટ અને 71 ટ્રીપો કંટ્રોલ કરવામાં આવી છે જેમાં મુખ્યત્વે અમરેલી, નર્મદા, ભાવનગર, કચ્છ, સુરત અને જૂનાગઢનો સમાવેશ થાય છે.
0: ટેલિકોમને લગતા સાયબર ગુનાઓ અને ડિજિટલ નાણાકીય છેતરપિંડીઓને રોકવા દૂરસંચાર વિભાગે ભારતીય રિઝર્વ બેંક પ્રાદેશિક કાર્યાલય અમદાવાદ સાથે સંકલન બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્ય અને દાદરા નગર હવેલી તથા દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડીઆઈપી પોર્ટલ પર બેંકોને જોડવાની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. માહિતીની આપલે મજબૂત કરવા, સંસ્થાઓ વચ્ચેનું સંકલન સુધારવા અને ટેલિકોમ સંચાલિત નાણાકીય છેતરપિંડીઓ સામે ઝડપી કાર્યવાહી મજબૂત કરવા દૂરસંચાર વિભાગે આરબીઆઈને બાકીની બેંકોને ઝડપથી જોડાવા સુવિધા આપવા અપીલ કરી છે. કચ્છમાં વહીવટીતંત્રે 154 ગેરકાયદેસર દબાણો દૂર કરી 17,86,00,000થી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરી હતી, જેમાં 154 દબાણોમાં 40 ધાર્મિક, 91 વાણિજ્યિક અને 23 અન્ય પ્રકારના દબાણોનો સમાવેશ કરાયો છે. સૌથી વધુ ભુજ તાલુકામાં દબાણો દૂર કર્યા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડે વીજ ચોરી વિરુદ્ધ મેગા ડ્રાઈવ હાથ ધરી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની 33 સંયુક્ત ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે 900થી વધુ વીજ કનેક્શનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન 45 જેટલા વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ 50,00,000 રૂપિયાથી વધુની વીજ ચોરી સામે આવી છે. અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. શ્રેણીમાં 2-0 થી પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાન

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
1: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ.
2: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
3: ફસાણો. અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
6: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
5: અરે મોહનભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
6: સચ?
5: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
6: સમજ ગયા.
7: અંતરાલ કે બાદ આપ સભી કા એક બાર ફિર સે સ્વાગત હૈ. વિવિધ ભારતી પર આપ સુન રહે હૈ કાર્યક્રમ ચિત્રલોક.

0: हम्टी शर्मा के दुल्हनिया फिल्म का गीत आपने सुना। अरिजीत सिंह और श्रेया घोषाल की आवाजें, कुमार के बोल, शारिब तोशी का संगीत, और वक्त है कार्यक्रम में एक छोटे से अंतराल का।
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો। શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન। રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે। અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે। આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે। શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા।

0: वक्त है एक छोटे से अंतराल का।
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: Fantastic fun for family.
1: 101.1 MHz.
2: Good morning once again. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સમય થયો છે શ્રોતા મિત્રોની વાતો અને એમના જ મનપસંદ ગીતો સાંભળવાનો, એટલે કે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગને માણવાનો વિરલ શાહ સાથે.

0: Hello,
1: Surat FM speaking. Kaun bol raha
2: ho? Hello, Kirinchu.
3: Hello, Surat FM speaking.
0: 101.1 MHz, Surat FM.
4: હેલો
5: સુરત એફએમ.
4: હા સુરત એફએમ,
5: અમે દિંડોલી થી વાત કરીએ છીએ.
4: અને નામ?
5: મારું નામ કિશોરભાઈ.
4: શું કરો કિશોરભાઈ?
5: અમે જે જેરીમાં જોબ કરીએ છીએ.
4: આ વરસાદની સીઝનમાં ફરવા ક્યાં જાવ?
5: વરસાદની સીઝનમાં આ સાપુતારા એ બધે જઈએ ફરવા.
4: તે જઈ આવ્યા કે બાકી?
5: ના, જઈ ને આવ્યા.
4: તે તમે ગયેલા ત્યારે વરસાદ હતો કે નહીં હતો?
5: હતો, વરસાદ હતો, પણ થોડો ઘણો હતો, એટલો બધો નહીં હતો.
4: તો તમારે હવે અત્યારે જવું જોઈએ ને, હમણાં વચ્ચે આ વરસાદ પડ્યો તારે?
5: અત્યારે વરસાદ બહુ વધારે છે, અત્યારે તકલીફ પડી જાય જવાની.
4: આ બધું બહુ અઘરું છે. જઈએ તારે ઓછો હોય, કોઈક વખત વધારે હોય તો જવાય નહીં.
5: અમારે ગીત સાંભળવું છે.
4: તે કયું ગીત સાંભળવાના આજે?
5: અમારે બે મિસાલ ફિલ્મ નું ગીત સાંભળવું. કેટલી ખૂબસૂરતી તસવીર.
4: તે કેમ તમે ખાલી તસવીર ની જ વાત કરો છો?
5: હા, કાશ્મીર જેવું લાગે. અમે તો અહીંયા ગુજરાત માં ફર્યા.
4: ત્યાંથી કાશ્મીર ગયા નથી?
5: ના, નહીં ગયા. કાશ્મીર
4: બાકી પછી કાકી માર હે કે તમને તો કેટલા વર્ષ થયા તે ખબર નથી.
5: 30-31 વર્ષ
4: તો બરાબર છે. સારું, તો પછી હવે આ તમારું સરસ મજાની ફરમાઈશ વાળું ગીત સંભળાઈ દઉં તમને.
5: હા, થેન્ક.
4: સાંભળતા રહેજો સુરત એફએમ.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હો બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 02612236209
1: 0261 2236 209 પર.
3: હેલો સુરત FM સ્પીકિંગ.
4: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.

0: હેલો,
1: હા નમસ્તે.
0: નમસ્તે. કેમ
1: ડાંગી તાલુકાનું કોસાડી ગામ ચંપકસિંહ વાસિયા વાત કરું છું સાહેબ.
0: કેમ છો?
1: બસ બસ એકદમ ફાઇન. જોઉં ને
0: કેવી છે આ વરસાદની સીઝન?
1: બહુ ફાઇન, બહુ ફાઇન, બહુ સરસ વરસાદ પડ્યો. ઘણો વાવણી લાયક વરસાદ પડી ગયો.
0: તમારે ખેતી છે?
1: મારે થોડી ખેતી છે અને હું સપ્લાયરનું કામ કરું છું. રેતી, કપચી બધું પહોંચાડું છું. અત્યારે તો મંદીનો માહોલ હોય કે મોટા ભાગોના કામ 80% તો પૂર્ણ થઈ ગયા હોય, એટલે અત્યારે ખાલી ઘર બાંધકામના થોડા ઘણા કામો ચાલતા હોય, બાકી રોડ રસ્તા ને બધું તો બંધ થઈ જાય.
0: કારણ કે હવે અત્યારે આ વરસાદની સીઝનમાં કોઈક આવા બધા નવા કામ કરે નહીં.
1: ના ના, નહીં કરે અત્યારે, નહીં કરે. ને જે કરેલા હોય તે પૂર્ણ કરી નાખે, જે આખા વર્ષના કરેલા હોય તે પૂર્ણ થઈ જાય. માટે બધો સપ્લાય ખંજરોલી થી પારડોલી સુધી જાય. પોતાનો મોટામાં મોટા કોન્ટ્રાક્ટરો છે, એની અંદર મારો માલ સપ્લાય થાય છે.
0: તમારું કામ ખાલી સપ્લાય કરવાનું?
1: હા, મારું કામ સપ્લાય કરવાનું છે. મારી પોતાની હોરી પણ છે રેતી કાઢવાની, એટલે નદીમાંથી રેતી કાઢું છું, એ પણ સપ્લાય કરું છું. એ મારા પોતાનું છે.
0: તે એ તમે જાતે રેતી કાઢવા જાઓ?
1: ના, જાતે એટલે માણસો રાખ્યા છે. માણસો 7-8 માણસો નો સ્ટાફ હોય અને એને નદીમાંથી 50 ફૂટ નીચેથી કાઢે છે અને 200-300 ફૂટ દૂર થી.
0: ઓહો, એના માટે તો માણસો અંદર જવું પડે ને અંદર?
1: હા, એટલે એન્જિન હોય એની અંદર, હોડી જેવી હોડી હોય એની અંદર ટ્રક નું એન્જિન બેસાડેલું હોય અને ફૂટવાલ થી નીચેથી ખેંચે અને પાઇપ ઉપર બેરલ ઉપર ગોઠવેલા હોય, ડાયરેક્ટ નદીના કિનારે કાઢી નાખે રહેતી.
0: તો પણ આ જે કામ હવે તમે માણસો પાસે કરાવો છો, પહેલા ક્યારેક તમે જાતે પણ કર્યું હશે ને?
1: ના, જાતે તો નથી કર્યું, જાતે નથી કર્યું. કેમ કે એના માટે તો સ્પેશિયલી માણસ જ, જે ઓપરેટર હોય તે ઊંચા પગાર નો હોય, મંથલી 30,000 રૂપિયા પગાર જેવો લેતા હોય છે એ લોકો. એક માણસ લોકો જે ખૂબ મહેનત નું કામ છે.
0: ઓકે, તો ચંપકભાઈ તમારી પાસેથી ઘણી બધી જાણકારીઓ મળી અને જણાવો આજે સુરત FM પર કયું ગીત સાંભળવું છે?
1: સાંભળવું છે,
0: સંભળાવી દઉં તમને આ સરસ મજાનું ગીત. સાંભળતા રહેજો સુરત FM.
1: થેન્ક યુ સર.
0: ઓકે, વેલકમ.

0: હેલો,
1: હેલો, સુરત એફએમ.
0: હા, સુરત એફએમ.
1: નિતેશ રાના વાત કરું.
0: બોલો નિતેશભાઈ.
1: બસ બસ આવું તો જેને મને સુરત એફએમ યાદ આવ્યું, તમે ફોન કર્યો.
0: તો તમારું કામ શું છે?
1: હું એકાઉન્ટિંગ કરું છું.
0: એટલે કોઈક જગ્યાએ જોબ કરો છો કે પોતાનું?
1: ના ના, જોબ જ કરું છું, પણ પાર્ટ ટાઈમ કરું છું અલગ અલગ જગ્યા ઉપર, ફૂલ ટાઈમ નથી કરતો.
0: બરાબર, સમજી ગયો. ચાર પાંચ જગ્યાએ જવાનું, કામ પતાવવાનું અને
1: નીકળી જવાનું.
0: તો શું કહે છે તમારો અત્યાર સુધીનો એકાઉન્ટિંગ એક્સપિરિયન્સ?
1: એમ તો બહુ સારો છે, પણ હવે લાઈન ધીમે ધીમે પડતી જાય છે, કેમ કે હવે કોમ્પિટિશન વધે છે.
0: યસ, અને એમાં પણ હવે પાછો ટેકનોલોજીનો ટાઈમ.
1: હા, હવે એઆઈ આવી ગયું છે, એના બધા સોફ્ટવેર એઆઈ નો ઉપયોગ કરે છે, એના બધા છોકરાઓને નવડા પાડી દેશે.
0: એ કેટલા વખત થી આ કામ કરો છો?
1: મને કમસે કમ 7-8 વર્ષ થી, 8-1 વર્ષ તો થઈ ગયા.
0: શું કરવું ગમે છે, શું કરવું છે?
1: એ સિવાય તો અત્યારે મારો ગરબા ક્લાસ ચાલે છે, અને મને ગરબાનો બહુ શોખ છે.
0: હા,
1: એટલે ગરબામાં હું બહુ ખાસા 10-11 વર્ષ થી જોડાયો છું.
0: એટલે તમારા પોતાના પ્રોપર ક્લાસીસ છે?
1: છેલ્લે
0: બેલેન્સ શીટ ટેલી થઈ જાય છે ને?
1: સરભર થઈ જાય છે.
0: બસ બેલેન્સ શીટ ટેલી થવી જોઈએ. એકાઉન્ટમાં સૌથી મોટી તકલીફ છે, તમે બધું કરો ને છેલ્લે બેલેન્સ શીટ ટેલી નહીં થાય, એટલે કઈક લોચો માર્યો એવી ખબર પડે.
1: પણ અત્યારની જનરેશન પ્રમાણે થોડું ઘણું એમ તેમ સેટિંગ કરીને પતાવી દેવાનું.
0: છેલ્લે દેખાવો નહીં જોઈએ ડિફરન્સ.
1: એ આપને જ ખબર છે શું ડિફરન્સ છે, બસ કોઈ લોકોને નહીં દેખાવો જોઈએ. તો આપનું નામ?
0: વિરલ શાહ.
1: ઓકે, તો મારા ઘરવાળા રેગ્યુલર ફોન કરતા જ હોય છે.
0: હા, શું નામ છે એમનું?
1: નીલાબેન. મારા માસા છે, માસી છે, બધાના ફોન એક પછી એક લાગી જાય છે.
0: સારું,
1: બધાના લાઈનમાં બધા જોડાયેલા છે, ને હું બી કેવું, મને તો શોખ નહીં હતો, પણ છેલ્લા 1-2 વર્ષથી હું મમ્મી સાંભળે છે, હું સાંભળું છું.
0: બરાબર,
1: સાંભળતા મને બી શોખ ચાલુ થઈ ગયો.
0: સારું છે ને તો.
1: હા, એટલે હું બી સવારે મને બી જોઈએ સાંભળવા.
0: અમારા સુરત એફએમ ના ફેમિલી માં એક મેમ્બર એડ થઈ ગયું ને.
1: હા,
0: જણાવો કયું ગીત સાંભળવું છે?
1: બોલું, કુછ ના કહો મૂકી દેજો.
0: તો સંભળાવી દઉં આ સરસ મજાનું ગીત, આ સરસ મજાના મોસમમાં સાંભળતા રહેજો 101.1.
1: થેન્ક યુ.
0: વેલકમ.

0: હેલો
1: હેલો, કોણ બોલો આપ?
0: વિરલ વાત કરું, આપ કોણ બોલો?
1: હા, ખુશાલભાઈ બોલું, અમરોલી.
0: શું છે નવા જૂની?
1: નવા જૂની માં રિટાયર્ડ પીરિયડ છું અત્યારે, તો વરસાદ સારો થયો છે એટલે ખુબ આનંદ માં છું અત્યારે. તો
0: ખુશાલભાઈ ને એવી કઈ પ્રવૃત્તિ છે કે જે જીવન માં ખુશી આપે છે?
1: ખુશીમાં તો હવે શું છે, રિટાયર્ડ પીરિયડ માં ખાઈ પીને ઘરમાં બેવાનું, ભગવાન નું નામ લેવાનું, થોડી ખેતી છે તો એમાં નીલગીરી પણ બનાવી છે.
0: નીલગીરી એટલે પેલું શરદીમાં તેલ વપરાય તે ને?
1: હા, એડ્યું.
0: તે તમે તેલ બનાવો કે નહીં પછી?
1: ના, તેલ નહીં બનાવવાનું, એના રોપા તૈયાર થયા, 3-4 વર્ષે રોપા તૈયાર થઈ જાય, પછી વેપારીને આપી દેવાનું, એ લોકો કાપીને લઈ જાય. આપુથી એ પ્રોસેસ નહીં થાય એમ.
0: તો એને તૈયાર થતા

0: 3 થી 4 વર્ષ લાગે.
1: હા, કારણ કે રોપા મોટા થવા જોઈએ, પાકા થવા જોઈએ ને. એને થડ પાકા થાય તો જ બધા કામમાં લાગે ને.
0: એને પણ કઈ ઋતુ વધારે અનુકૂળ આવે?
1: એ તો બધી જ ઋતુ અનુકૂળ આવે. અત્યારે ચોમાસામાં રોપી દીધી એટલે હવે એમાં કશું કરવાનું નહીં. હમણાં થોડું ખાતર માતર આપી દઈએ, વરસાદ પડ્યો છે એટલે મોટી થઈ જશે. પછી એમાં નીંદવા ભીંડવાનું કશું નહીં કરવાનું.
0: એવું?
1: હા.
0: ઓલો, તમારે તો એ સારું તો
1: સારું ને, મજૂર ના મળે તો સારું જ કહેવાય ને.
0: એ વાત સાચી. લો, તે એ ઘરમાં બી વવાય કે નહીં વવાય?
1: ઘરમાં તો બહુ મોટું ઝાડ થાય, એને બહાર જ રાખવું પડે.
0: તે ખેતરમાં રાખાય કે પછી ઘરની બહાર રાખે તો ચાલે?
1: ના, આપણે એમાં કોઈ બગીચો કે એમ તેમ રોપવું હોય ને તો થાય. જાણે મોટું જ બગીચો વાળો કે એવું તેવું હોય ને થાય.
0: ચાલો, તમારી પાસે આજે નીલગીરીની જાણકારી સારી મળી ગઈ.
1: હા, બીજું કે તમારા FM બેન ને પેલું 9:30-10 વાગ્યા સુધી ગાયન વાગે ને, એ મને બહુ પસંદ છે. એમ એ વધારે બધા જૂના ગાયનો વાગે ને, એમાં એ વિવિધ ભારતી પણ જ આવે છે. ધીમ ધીમ કે ગીત સાવન ગાય
0: તો સંભળાવી દઉં તમને સરસ મજાનું ગીત.
1: હા,
0: બસ તો સાંભળતા રહેજો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર.
1: હાજી હાજી, થેન્ક યુ,
0: વેલકમ.

0: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: सूरत एफएम पर तो गुजरा हुआ जमाना आता है बार बार, थई जाओ सवार सुरीला समयनी पाखों पर, करिए गुजरा हुआ जमाना नी सुरीली सफर।
2: सोमवार थी शुक्रवार
1: सांजे
3: 6:05
4: ऑन सूरत एफएम 101.1 तेमज न्यूज ऑन एयर मोबाइल ऐप पर उपलब्ध।
5: 101.1
6: मेगाहर्ट्ज़ सूरत एफएम।
7: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
8: हाँ, सूरत एफएम।
7: कौन बोलो?
8: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
7: ओके, केवो चाले छे आपनो व्यापार?
8: चाले राके बेन, बहु मजा नथी आवती।
7: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने, अमारा असंख्य श्रोताओ सुधी पहुंचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
5: सूरत एफएम।
7: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
5: મેગાહર્ટ્ઝ સુરત એફએમ।
9: હેલો
10: હેલો સુરત એફએમ।
9: હા સુરત એફએમ,
10: પ્રાણસુખભાઈ બોલો, ઉધનાભગર સોસાયટી માંથી।
9: લો, એટલે પ્રાણ નું સુખ છે એમ ને?
10: હા, પ્રાણ નું સુખ છે, પણ દુખી વધારે।
9: કેમ?
10: ઉંમર થાય એટલે દુઃખ તો આવવાનું જ ને, ઉંમર થાય એટલે।
9: એ દુઃખ નહીં કહેવાય હવે, એ તમારી કોઈક આપણે આ જે ઉંમર થાય એ થોડી ઘણી શરીર ની તકલીફો હોય। આટલા વર્ષો જે શરીર પાસે કામ લીધું હોય એના લીધે શરીર ને જે ઘસારો પડે એના લીધે જે થોડી ઘણી તકલીફો પડે એને તકલીફ કહેવાય, એને દુઃખ થોડી કહેવાય।
10: પણ શરીર ને દુખાવો થાય એટલે એક દુખે જ કહેવાય ને, ઘરની પરિસ્થિતિ બી એવું હોય ને એટલે તકલીફ માં આવે માણસ।
9: એ વાત સાચી છે, તો ક્યાં શરીર માં શું તકલીફ છે?
10: શરીર માં કઈ ના, ઘૂંટણ દુખે, શરીર દુખે।
9: કેટલી ઉંમર થઈ?
10: મારી ઉંમર 64,
9: એટલે જે છેલ્લા 50-55 વર્ષ થી દોડ દોડ કરો છો,
10: હા,
9: આ એનો થોડો ઘણો ઘસારો છે।
10: હાલ બી અત્યારે પણ દોડવાનો છે, હાલ બી ઉંમર તો પણ કામ બધું જ કરવાનું, રાશન બાસન બધું લાવવાનું।
9: કોણ કોણ છે પરિવારમાં?
10: પરિવાર બધા જ છે, બે છોકરા છે, એ બંધો મારી સાથે જ છે, કામે જ છે, મારી સાથે જેરીમાં જ કામ કરે છે બધા। બેબી છે, પરણી ગઈ, પણ બધું પરણી ગયું, રિટાયર છું આમ તો હું। હા, ઘરમાં મેં બે છોકરા, બે છોકરા ની વહુ, બીજી ભાઈ વસ્તુ કોઈ આમ દુઃખ નહીં બીજી ભાઈ વસ્તુ થી, પણ શરીર નું એમ
9: થોડું ઘણું ચાલ્યા કરવાનું, એની કાળજી ચોક્કસ રાખવાની।
10: કાળજી રાખે છે આપણે બધી રીતે,
9: એવી રીતે ધ્યાન નહીં આપવાનું કે ભાઈ આ દુઃખ છે, કારણ કે એવી રીતે જોવા જાવ તો પછી જે આ મળેલો જીવન છે જેને માણવાનું છે એ પણ રહી જાય માણવાનું।
10: બરાબર,
9: જણાવો કયું ગીત સાંભળવું છે તો સંભળાવી દઉં તમને આ ગીત, સાંભળતા રહેજો સુરત એફએમ।
10: થેન્ક યુ,
9: વેલકમ।

0: હેલો
1: વિજય સાહેબ બોલો છો?
0: યસ.
1: મુકેશ સુરતી બોલો.
0: બોલો મુકેશભાઈ.
1: બસ મજામાં. મેં વાલિયાથી બોલું, ભરૂચ વાલિયા.
0: તો ભરૂચમાં તો અત્યારે નર્મદા ડેમની સપાટી
1: વધે છે
0: ને?
1: તમારી બાજુ
0: ઉકાઈ ડેમની સપાટી વધે છે.
1: તાપીમાં પાણી આવશે જ ને? તો
0: આવવાનું ને. તમારે નર્મદામાં આવે, અમારે તાપીમાં આવે. તમારો નર્મદા ડેમ ભરાય, અમારો ઉકાઈ ડેમ ભરાય. અને તમે સિંગ ખાવ ને અમે લોકો લોચો ખાઈએ.
1: એટલે
0: આ બે માં ભરૂચ અને સુરત
1: મળતું જ આવે છે.
0: આમ વરસતો વરસાદ હોય ને ગરમ ખારી સિંગ ખાતા હોય તમે ટ્રેન માં બેઠા
1: તો ખબર નહીં પડે. ખબર છે ટાઈમ ક્યાં નીકળી જાય, ખબર નહીં પડે.
0: અને એમાં બે ચાર મિત્રો હોવા જોઈએ સાથે. વાત કરવાની ને ફરમાઈશ ના ગીત સાંભળવાના. બોલો તો આજે કયું ગીત સાંભળવાના?
1: આજે તમારી પસંદગી.
0: તો મારી પસંદગી નું ગીત સંભળાવી દઉં તમને.
1: ઓકે ઓકે.
0: તો સાંભળતા રહેજો સુરત FM.

0: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
1: सुबह जराओ शाम जराओ
2: देव दर्शन थू।
3: हेलो,
4: मैं नवसारी थी बोलूं। हाँ, नवसारी अर्जुन पटेल, दांडी सांपू दांडी।
3: दांडी मारो के नवसारी मारो?
4: मैं नवसारी सांप।
3: वरसाद बहु पड़ो छे, ता पानी भराई
4: गयो। बहु वरसाद पड़े, मैं तो मारा तो झींगाना तराव छे।
3: ते पछी आ पानी भराई जाय ते तमारा घरे भराई छे के नहीं भराता?
4: नहीं, पानी नहीं भराय, अमारा दरियो नजीक ना, अमारा दरियो नजीक खोली जग्या बधी।
3: ते पण दरियो नजीक तो पानी पहेलू भराय?
4: नहीं नहीं नहीं, खाड़ी मोटी मोटी खाड़ी ने, मोटी मोटी खाड़ी मां बधे,
3: એટલે પાણી બધું ત્યાં જતું રે?
4: હા, બધું ત્યાં ઉતરી જાય.
3: એટલે અર્જુનભાઈ પાછા કોરા ને કોરા?
4: હા, કોરા ને કોરા.
3: તે કોણ કોણ છે પરિવારમાં?
4: અમારા પરિવારમાં ભાઈ છે, ભાભી છે, ભાઈ નો છોકરો છે, છોકરાનો છોકરો, હમણાં કાલે બેબી આવી, છોકરો આવ્યો, છોકરો.
3: તો તમારા મેરેજ થયા કે નહીં?
4: નહીં, હું એમ નહીં, મેં પહેલો છે ને દુહા કટરમાં હતો, દુહા કટરમાંથી મારા ફાધર એક્સપાયર થઈ ગયા, તે પછી મારા ફાધર આ તરણ ધંધો કરતો હતો, પછી મેં સંભાળી લીધો.
3: પરિવાર માટે ત્યાગ આપ્યો એમ ને?
4: સંભળાવી
3: દો આ સરસ મજાનું ગીત.

0: Fantastic fun for family.
1: 101.1 MHz.
2: હેલો ફ્રેન્ડ્સ, આજના ફોન ઇન પ્રોગ્રામમાં આપે જે સોંગ્સ એન્જોય કર્યા છે તેની ડિટેલ્સ આ પ્રમાણે છે. ફર્સ્ટ સોંગ આપે એન્જોય કર્યું બેમિસાલ ફિલ્મથી લતાજી, કિશોર કુમાર અને સુરેશ વાડકરના સ્વરમાં, મ્યુઝિક RD બર્મનનું અને લિરિક્સ આનંદ બક્ષીના. ત્યારબાદ લુટેરા ફિલ્મના ગીતને આપે માણ્યું અમિતાભ ભટ્ટાચાર્યના સ્વરમાં, સંગીત અમિત ત્રિવેદીનું અને ગીત રચના અમિતાભ ભટ્ટાચાર્યની. ત્રીજા નંબર પર 1942 અ લવ સ્ટોરી ફિલ્મના ગીતને આપે માણ્યું કુમાર સાનુના સ્વરમાં, સંગીતકાર RD બર્મન અને ગીતકાર જાવેદ અખ્તર. ત્યારબાદ અંજાના ફિલ્મના ગીતને આપે માણ્યું લતાજી અને મોહમ્મદ રફીના સ્વરમાં, જેમાં આનંદ બક્ષીની શબ્દ રચનાને સંગીતથી સજાવી હતી લક્ષ્મીકાંત પ્યારેલાલે. પાંચમા નંબર પર વાસ્તવ ફિલ્મના ગીતને આપે માણ્યું શંકર મહાદેવનના સ્વરમાં, મ્યુઝિક રાહુલ રનાડેનું અને લિરિક્સ ગૌતમ જોગલેકરના. છઠ્ઠા નંબર પર બેવફા ફિલ્મના ગીતને આપે માણ્યું લતાજીના સ્વરમાં, જેમાં સમીરની શબ્દ રચનાને સંગીતથી સજાવી હતી નદીમ શ્રવણે. અને અંતે એ મેરે વતન કે લોગો આ ગીતને આપે માણ્યું લતાજીના સ્વરમાં, સંગીતકાર શ્રી રામચંદ્ર અને ગીતકાર પ્રદીપ. તો બસ ફ્રેન્ડ, આ રીતે સાંભળતા રહો આપનો ચાહીતો અને માનીતો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM, સ્પીકિંગ ઓનિયન 101.1 સુરત FM.
3: વિરલ શાહ દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ અહીં સમાપ્ત થાય છે.
4: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે.

0: આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
2: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. ગુલાબની જેમ ખુશ્બુ ફેલાવતા રહો, પવનની જેમ શીતલતા રેલાવતા રહો. મળ્યું છે અમૂલ્ય જીવન, સદા હસતા રહો ને હસાવતા રહો. મિત્રો, સમય થયો છે માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમ સુરતી સિઝલરને માણવાનો, આપની રેડિયો દોસ્ત વિશાખા સાથે. સુરતી સિઝલર પ્રોગ્રામની શરૂઆત કરીએ આ મસ્ત સોંગ સાથે, ગુલામ મૂવીથી કુમાર શાહનું અને અલકા યાજ્ઞિકના અવાજમાં, જતીન લલિતનું સંગીત અને સમીરની શબ્દરચના.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209।
1: ओ मेरे दिल को टेलीफोन है बजता रिंग रिंग रा रिंग। ओ मेरे दिल को टेलीफोन है बजता रिंग रिंग रा रिंग।
0: सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
2: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
3: Fantastic fun for family.
2: 101.1 megahertz. Surat FM.
4: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરતી સિઝલર. મિત્રો, સોમવારે જે વીજળીના ચમકારા સાથે વરસાદ ચાલુ થયો તે મંગળવાર રાત સુધી ચાલુ હતો. પેલી કહેવત છે ને કે જો ગરજતે હૈ વો બરસતે નહીં, પણ એ દિવસે વાદળોએ ગર્જના પણ કરી અને વરસ્યા પણ ખરા. આપણે બધાએ જ વીજળીના ચમકારા અને ગડગડાટનો અનુભવ કર્યો, પણ તમે કોઈ દિવસ વિચાર કર્યો છે કે આ વીજળીના ચમકારા સાથે ગડગડાટ શેનો હોય છે? શું ખરેખર વાદળા એકબીજાને અથડાય છે કે પછી બીજું કોઈ કારણ છે? ચાલો આ વાત પર ચર્ચા કરીશું, પણ એ પહેલાં એક સરસ ગીત સાંભળી લઈએ. દિલ્હી 6 મૂવીથી મોહિત ચૌહાણના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ્ડ બાય એ આર રહેમાન એન્ડ લિરિક્સ પ્રસૂન જોશી.

મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા વીજળીના ચમકારા સાથે ગડગડાટ શેનો થાય છે તેની. તો વાત એવી છે કે આકાશમાં પાણીના વરાળના બનેલા વાદળોમાં વીજભાર હોય છે. જ્યારે નેગેટિવ અને પોઝિટિવ વીજભારવાળા વાદળો સંપર્કમાં આવે ત્યારે વીજળીના ચમકારા પેદા થાય છે. વીજળીના ચમકારા વખતે પ્રચંડ ઉષ્ણતામાન પેદા થાય છે અને તેનું કદ પણ વધે છે. એકદમ ફોર્સમાં હવા સુસવાટો મારે છે. હવાનો આ સુસવાટો સુપરસોનિક વિમાન કરતાં પણ મોટો હોય છે. વારંવાર થતી વીજળી વારંવાર અવાજ કરીને મેઘગર્જના કરે છે, જેથી પ્રકાશનો વેગ અવાજના વેગ કરતાં વધુ હોય છે. એટલે આપણને વીજળીનો ચમકારો પહેલાં જોવા મળે છે અને તેનો ગડગડાટ થોડી વાર પછી સંભળાય છે. તો ફ્રેન્ડ્સ, આ સરસ મજાની ઇન્ફોર્મેશન સાથે સાંભળીએ એક મસ્ત મજાનું ગીત.

0: હમણાં જ આપણે સાંભળ્યું જુડવા 2 મૂવીનું ગીત, દેવ નેગી અને નેહા કક્કરના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ્ડ બાય સંદીપ શિરોડકર એન્ડ લિરિક્સ દેવ કોહલી. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરતી સિઝલર.
1: દસ લાખ ની લોટરી મને?
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
5: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
6: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
5: અરે મોહનભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
6: સચ?
5: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
6: સમજ ગયા.
7: Fantastic fun for family.
8: 101.1

હમણાં જ આપણે સાંભળ્યું ટોક્સિક મૂવીનું ગીત વિશાલ મિશ્રાના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝડ બાય વિશાલ મિશ્રા એન્ડ લિરિક્સ રાજ શેખર. દોસ્તો, કહેવાય છે કે જેવું અન્ન એવું મન. બીજી પણ કહેવત છે કે જેવું અન્ન એવો ઓળકાર. આપણે શું અને કેવું ભોજન પસંદ કરીએ છીએ તે આપણા વ્યક્તિત્વમાં પણ પ્રતિબિંબિત થાય છે. જેવું ખાઈએ એવા જ વિચારો આવે એવું પુરાણોમાં લખ્યું છે. સાત્વિક આહાર સાત્વિક ભોજનની પોતાની મહત્વતા રહેલી છે. જેટલો સરળ અને સાદો ખોરાક ખાઈશું એટલી જ સારી તબિયત સાથે મજેથી જીવન જીવી શકીશું. હવે પ્રશ્ન થાય કે સાત્વિક આહાર એટલે શું? સાત્વિક આહાર એટલે તેલ મસાલા વગરનું, તળ્યા વગરનું? નહીં, એવું નથી. સાત્વિકનો અર્થ થાય છે સંતુલિત આહાર. રસોઈ રાંધનાર પૂરા પ્રેમથી બનાવેલો ખોરાક અને સૌથી અગત્યનું તાજો રાંધેલો ખોરાક. મિત્રો, વરસાદની ઋતુ ચાલુ થઈ ગઈ છે. બસ થોડું પોતાનું ધ્યાન રાખજો જેનાથી તન અને મન બંને સ્વસ્થ રહે અને પાચન ક્રિયા પણ સરળ થાય. તો આ જ વાત પર સાંભળીએ પ્રેમ રતનધન પાયો મૂવીનું ગીત અમન ત્રિખા અને વિનીત સિંઘના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝ બાય હિમેશ રેશમિયા એન્ડ લિરિક્સ ઇરશાદ કામિલ.

0: આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
3: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
4: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
3: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
4: सच?
3: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
4: समझ गया.
5: Fantastic fun for family. 101.1 megahertz. Surat FM.
6: મિત્રો, દરેક જગ્યાએ રિસાયકલિંગ પર ભાર મૂકવામાં આવે છે, પરંતુ રિસાયકલ કરવું કેટલું સરળ છે તે વિચારને અમલમાં મૂકવા માટે પૂરતા પ્રયાસો થતા નથી. જ્યારે પ્લાસ્ટિકની વાત આવે છે ત્યારે તે પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડતું હોવા છતાં પ્લાસ્ટિક એ નંબર વન પ્રોડક્ટ બની ગયું છે જે લોકો દરરોજ વાપરે છે. પ્લાસ્ટિક ફ્રી જુલાઈ એ લોકોને પ્લાસ્ટિકના જોખમ વિશે શીખવવા માટે અને પ્લાસ્ટિકના ઉપયોગને અવોઇડ કરવા પ્રેરણા આપવાનો મહિનો છે. પ્લાસ્ટિક મુક્ત જુલાઈ એ એક એવી વૈશ્વિક ચળવળ છે જે લાખો લોકોને પ્લાસ્ટિક પ્રદૂષણ ઉકેલનો ભાગ બનવામાં મદદ કરે છે, જેથી આપણી શેરીઓ, મહાસાગરો સ્વચ્છ અને સુરક્ષિત રહી શકે. સો ફ્રેન્ડ્સ, શું તમે પ્લાસ્ટિક ફ્રી જુલાઈ ચેલેન્જ લેવા તૈયાર છો? આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1. આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરતી સિઝલર, અને હવે સાંભળીએ સુરતી સિઝલર પ્રોગ્રામમાં નેક્સ્ટ સોંગ ફ્રોમ ધ મૂવી હિન્દી મીડિયમ. તનિષા સંઘવીના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય સચિન જીગર એન્ડ લિરિક્સ કુમાર.

આપ સાંભળી રહ્યા હતા ધ ગર્લફ્રેન્ડ મૂવીનું ગીત ચિન્મય શ્રીપ્રદા અને હેશમ અબ્દુલ વહાબના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય હેશમ અબ્દુલ વહાબ એન્ડ લિરિક્સ ગરિમા. મિત્રો, 9 જુલાઈ એટલે ફેશન ડે છે. આ દિવસ ફેશનને વ્યક્તિગત અભિવ્યક્તિના એક સ્વરૂપ તરીકે ઉજવે છે. ફેશન ડે એ એક અનૌપચારિક વાર્ષિક ઉજવણી છે જે ફેશનને સર્જનાત્મક કલા સ્વરૂપ અને સ્વ અભિવ્યક્તિના માધ્યમ તરીકે ઉજવે છે. ફેશન ડિઝાઇન